છો? બિલકુલ જી, ખબર તો દેખીએ છીએ, થ્રુ કોલ, થ્રુ એસએમએસ, સુખ સુખ બેદાર, સુખ સુખ વિશ્વી. બિલકુલ ચિકમ દે કે નમતે એસએમએસ કેવા લે છે શાદ છે કે ભાઈ જાન ઉશ પ્રોગ્રામ ઉરુ ચિકમ દે કે ન તાસ બંદી ખૂબને જોર કે ગસ નહીં ખૂબને દર બંદી જોર કે વી કેવા લે છે ઓવલે તુમરા ચિકમ દે કે ન ઓફ બોલી બોલી કે છે બેદાર ને શાસી બેદાર ને ગુર શાદ છે ઝાન બેદાર કે ઝાન બેદાર કે બી એક ટ્યુ છે પરમ મત અડી સી મેસ તો પ્રોગ્રામ ન ફસ રાગલી ઉખ છે આઈ થિંક મત દસ મલુમ શો કે છે લગે સિંગલ લુડી રજા તકટ મસલા દે છે પ્રોગ્રામ દો રાન શી તસી સી મેસ કે કોઈ આઈ સી મેસ માતા બાત કે રવર સી શા તો એટ્સ મીન દે એટ્સ મીન દે છે દો સિગ્નલ લો મસલે દે છે સુબાર ઓલસી કે પ્રોગ્રામ ખમશે રંબ આવરે બ્યાહ મડી રે મનન કે સુ કે સી મેસ કે બ્યાહ મડી રે મનન સી જમા દે છો લુ ગુલ ગુલ આવરદન કુડી રજા ત મીનો મનન ખસે تاسو بیا هم په هر حال شي چې کوم دغه ایس ایم ایس کوي شه ډیره مننه چې دغه له واسي ګلګل اوردونکو ډیره زموږ خوندو چې کوم دغه خبره واشه نزبان به نو ټینشن نو ټینشن هنډ فوډ کریم چې کوم د مشتمل او شغل شي هغه دې پر سپیشل فارمولا زه تاسو درشم نو ټینشن هنډ فوډ کریم به تاسو وکي ګان چې نه په کوم زموږ کولډ کریم به تاسو کم چې دا جسم مچوالے کی اس پروالے کی اگے پر خلے کی اس کو بھی پمخونے لگی تو جسم میں لگی تو لسن لگی تو پھول لگی او بیا سپیشل اس گل گل مشمان دی گرا پے خلے گوی پپون دی خلے گوی نو اگے پر از تا سو دروش نو ٹینشن گولڈ بیوٹی کریم دی جو یو کولڈ بیوٹی کریم دا یو دی جی او ایل ڈی گولڈ یو دی کولڈ ہاں جی او ایل ڈی کولڈ یعنی دے اخوالے دے یخنے دے برات چ کم ملاوی شگا جناب نظر تلے گی سی بولی خوب بولی کی ایش مڑا لگ رہا پاس تھا زدر تمہارے ماں سکھ مت ایسی نشی بولی نظر میں نہ غلط لے غلط نو ٹینشن سیرم پہ گیا سب ایشا شادو کے نا نو ٹینشن سیرم پہ شاید سب آخری نا پسی گیا چکم دیکھ نہ پمخ مری چکم نہ مالا گوائے اندر پہ ٹولو جس مندے لگو لے شی لسن اپشو مندے لگو لے شکا لازمان لازمان لازمان چې کوم د کنتا سره واخلې ها ټیک ده جناب رواخلې استعمال کې ان شاء الله خو له مزیدار خیسه ریزل به تاسو ملاوي شي ګور ګلاب ردم کو نو ټینشن کولډ کریم کې بس کوي چې زمونږ سیرم په کې واسه نو ټینشن سیرم په کې واسه وي هغه نه پاس د بس کوي هغه نه پاس وای تاسو پرسن شوم دی لګوي ګور په مره په سټه لګولای شي په لسن شوم دی لګولای شي په مخ باندې لګوي خاصي دا لگا تیس فارمولیشن جوڑ شی لک تیس شی گنا نو دا بتا سو بیا پا مخن لگوی بلکل خوا مخن بیا لر سات ہے خاصی شادو کن پتی خبر باندی سوچ کوئی لش لش دا خوب نرائی چک شی ازو چی در تسو آئی مازی تاسو چی ٹک دے سی ٹک دے سی لش خبر اللہ سوچ کوئی مادر تاو چی نوٹین شن چکم دکن ویٹامن سی فسواس پہ کہ واچو سٹاپ کے دسنے سے آیا ٹھیک گیا ہے کہ نہ غلط ہوا بس ویسے وہ ٹھیک ہوا مڑ سر نہ ڈین جا ہے ہاں سر نہ مڑ جا ہے بیدار شے ایکٹیو شے شاد سے لش خبر لا سوچ کے ویسے گرو سکھ خبر ہے کہ نہ لش بیدار ہوا ہے ٹھیک دکان سے نہ ٹھیک دکان سے نہ اچھا جی دس سرا سرا زما گل گلا وری تو زمنگ کولڈ کینم سی گم دی کنا اس پر مخ لپ کو ولا ہے جی سیرم پر شنے ویشا سینو بابا کنا چھو گو پر مخ لگا ولا ہے مخ مس پر والے کے لگا ولا ہے بل سنو شو لگا ولا ہے اب دین را ہے پر گل گل مش مان ہے لگا ولا ہے شاد چھ گل گل مش مان دی کور کے کنا سی تو امدی بالکل لگا ولا ہے ہا مزیدار خوب چلے مزیدار رزلٹ بور کے ولا مش مان تو بالکل گانا ہوئے نو ٹینشن